ભગવાને દાવા કરતો પાછી ઘરે પાવે છે આજ ભી જીવતે છે તમને હમને માલમ તો સે દેખ રહેતા પાંચ મનક્યા મર જાય શરીર વેતે જગણ મનક્યા બચ ગે આવડી ઓર માં તાકત છે ભગવાન માં આવડી કૃપા છે હમ દેખે જગણ વાત એક બાર કઈ વેગો અને

અધિકારી મંડળે રે ગ્લબાનેર ભાઈ કઈ દવાખાનો ફર્યા હે ઉઠ ઉઠન ભાટાથી મારે મનક્યા પ્રધાન પડ જાવ કપડા કાઢન ઉભરે જાવ દવાખાનો લે ગે પાગલ દવાખાને કે હૈદરાબાદ માં છ મહિના રખાડે કઈ કઈ દવાખાને રખાડે કઈ કોની વેરો પણ ગામે વાળા કચકલાવ એકદમ કૈલાશ ટેકડી ને લે જવા લાય.

સાહેબ તમને ને હમને માલમ છે આપણે દેખે એ વાત છે કૈલાશ ટેકડી પર શક્તિ પુરાણ લગાવે છે કઈ કઈ મારી વાત તીનસે ભાઈ મન કે રાત ભર જીવો ધરે છે ઓ ટેકડી પર કચરા કો લોકુર જાહેર છે કઈ લોકુર માલમ છે કઈ લોકુર બીમારી આછી વેગી છે કઈ લોકુર ખાય પીએ આનંદ છે

ભગવાન જ માયા છે. આજ ભી તમને હમને માલમ છે જેરો નામ લિંબાજી મહારાજ કચ જેર મુક્તા ભાઈ ઓરિયાડી મુક્તા ઓર બાપ ચંદ્રુ બેતો પણ આજ શોભા ના ભેર અમાઈ ધરોર.

ઉગતા યાડી ચંદ્રુ બાપુ કેરી સક કોની કીધે તમને ને હમણે માલમ છ આપણે સાંભળી વાત છ ગામેર માં લોક જેલ ખાને ચલે ગે સારી ગામેર માલ જતન કીધો જેરજેન દિનો કરણ આજ ભી ઓર નામ છ આવડા સચેજી ચાલો કરણ ઓર બેઠા રો જાહેર વેરો છ આજ ભી ઓર ભાઈ જેરા

તું શોભા ભાઈ ઘરે માં આણું જાણું શેને પ્રેમ કરે છે, શેર ઉપર્યા ભરોસો કરે છે, શેને આપણો મણક્યા કચે આવડા વિચારે છે, કારણ આજે તાની વર્કન ચાલતો છે. ચાર છોરી વળાયો તમામ છે કે કેરીકન એક રૂપિયા કોની દાન લીધો, કેરીકન એક સામાન કોની લીધો, આવડા ભલા કામ કરતાની ચાર અબે.

કોઈ દૂરેથી ફોન લગાવે છે. હૈદરાબાદ થી ફોન લગાવો બાપુ, માર ઘરે બરોબર છે નહી, માર ઘરે આછો છે નહી. બધું કચ મહારાજ આથે થી બેઠો બેઠો કચે તાર ડાય મુલાર માં ખરાબ છે, કોની તાર પાકતી માં રૂંગળી છે, કોની એવડી તાર કણ વખોડી છે. આતેર વચેર વાતે આતે કેદ છે કા કોઈ કહે તારા.